0: You are listening to Geek Mala. You are listening to Geek Mala. On Lotus FM.
1: Hi, this is Michael Owen, Hollywood Bets brand ambassador. Being a champion, I know the best performances come from making the right decisions on and off the pitch. Enjoy the game, enjoy the excitement, but play responsibly. Gambling responsibly is about staying in control so you can enjoy it your way. If you or someone you know needs support, help is always available. Call the South African Responsible Gambling toll-free counselling line on 0800 006 008 or WhatsApp help to 076 675 0710.
0: You are listening to Geek Mala. You are listening to Geek Mala. On Lotus FM.
2: લોર્ડ્સ એફએમ ની ગીત માળા પર એકવાર ફરીથી આપ સૌનું ખૂબ જ હાર્દિક સ્વાગત છે. મારું નામ છે આશિષ દેસાઈ અને જી હા, આ કાર્યક્રમનું નામ છે ગીત માળા. આ સેગમેન્ટ છે, આ એક ખાસ વિભાગ છે જેનું નામ છે આજનો સુવિચાર, વિચ મીન્સ ધ થોટ ફોર ધ ડે. એન્ડ ઇટ ગોઝ સમથિંગ લાઈક ધીસ, કે આ દુનિયામાં સુખી થવું હોય તો પ્રેમ અને પૈસાનું કદી પ્રદર્શન ના કરવું. આટલો સિમ્પલ સુવિચાર છે આજનો, કે આ દુનિયામાં સુખી થવું હોય તો પ્રેમ અને પૈસાનું કદી પ્રદર્શન ના કરવું. આ દુનિયામાં, ઇન ધીસ વર્લ્ડ, દુનિયા મીન્સ વર્લ્ડ, સો આ ઇન ધીસ, આ દુનિયામાં સુખી થવું હોય તો, ઇફ યુ વોન્ટ ટુ બી સુખી, ઇફ યુ વોન્ટ ટુ બી હેપી, ઇફ યુ વોન્ટ ટુ બી, યુ નો, ફીલ, ઇફ યુ વોન્ટ ટુ ફીલ બ્લેસ્ડ, સુખી થવું, ટુ બી હેપી, પ્રેમ, લવ અને એન્ડ પૈસા, વેલ્થનું કદી, નેવર પ્રદર્શન કરવું, ડુ નોટ ડિસ્પ્લે. સો વોટ ઇટ બેસિકલી મીન્સ ઇઝ, ઇફ યુ વોન્ટ ટુ બી હેપી ઇન ધીસ વર્લ્ડ એન્ડ ઇન સો ઇન ધીસ દુનિયા, ઇફ યુ વોન્ટ ટુ બી હેપી ઇન ધીસ વર્લ્ડ, ડોન્ટ એવર મેક અ ડિસ્પ્લે ઓફ યોર લવ એન્ડ ઓફ યોર વેલ્થ. ઇટ્સ એઝ સિમ્પલ એઝ દેટ. ડિસ્પ્લેઇંગ યોર વેલ્થ એન્ડ યોર લવ વિલ, યુ નો, lead to a lot of wrong things, bad things, that's what it means. So basically, don't make a display of your happiness and your wealth if you want to truly be happy in this world. Asha Guruji, aap saune aajno aa su vichar pasand aavyo chhe, and if you did like it and want to listen to it again or feel like sharing it with your loved ones, do go ahead, listen to it once again on the podcast section of Lotus FM's website or share it with your loved ones. Par hamna aa karyakram ne aagal vadhariye, the second feature coming up after a few minutes at around 6:30. Aasha karu chu aap saune pa, in fact after this next song hu aasha karu chu aap saune pasand aavshe aajna divas ni shabd kasoti. Hamna je geet chhe aap sauni samaksh, ghor andhari re. ઘોર અંધારી ની પહેલા તમને પરિચય આપું કે આજની પહેલાનું જે ગીત સમાપ્ત થયું એના ગાયક કલાકાર હતા રેખા ભારદ્વાજ અને પ્રિયા સરૈયા અને દુનિયા બોલે. ઘણા લોકોની મને કોમેન્ટ્સ આવેલી વોટ્સએપ પર કે એમને પસંદ આવ્યું, એટલા માટે ખાસ આનો જરા પરિચય આપ્યો. સો ઓકે, વી ગોઈંગ ટુ ગો ઇન ટુ અવર નેક્સ્ટ સોંગ બિફોર શબ્દ કસોટી, એન્ડ ધેટ્સ કોલ્ડ ઘોર અંધારી રે, વેરી વેરી પોપ્યુલર ગરબા, જેની શરૂઆત થશે હવે.

0: You are listening to Geekmala. You are listening to Geekmala. On Lotus FM.
1: Ash Desai.
0: On Lotus FM.
2: ઘોર અંધારી રે લોટસ એફએમની ગીતમાળા પર આપ સૌ સાંભળી રહ્યા હતા. આશા કરું જો આપ સૌને પસંદ આવ્યું હશે. તો એ સાથે જ સમય થયો છે આજની શબ્દ કસોટીનો. ધેટ્સ રાઇટ, ઇટ્સ ટાઈમ નાઉ ફોર અવર વર્ડ ગેમ. ઇટ્સ કોલ્ડ શબ્દ કસોટી. ઇટ્સ બેઝડ ઓન એન ઇનકમ્પ્લીટ ગુજરાતી સેઇંગ એન્ડ ધ ગુજરાતી વર્ડ ખાલી જગ્યા મીન્સ બ્લેન્ક. ધેટ્સ અ બ્લેન્ક યુ નીડ ટુ ફિલ ઇન ટુડે. ઇટ્સ ધ લાસ્ટ લેટર ઓફ અ વેરી શોર્ટ સેઇંગ. આશા કરું જો આપ સૌને પસંદ આવશે. ઇટ્સ અ વેરી સિમ્પલ વન. આઈ એમ શ્યોર યુ મસ્ટ હેવ યુ નો ક્યારેક તો તમે સાંભળી હશે, વાપરી હશે તમારા બોલવા ચાલવામાં. બટ ઇફ નોટ, ધ હોલ આઈડિયા ઓફ ધીસ ઇઝ એબ્સોલ્યુટલી ટુ ઇન્વોલ્વ ધ યંગસ્ટર્સ અરાઉન્ડ અસ, યુ નો, વન્સ અગેન ક્રિએટ સમ ઇન્ટરેસ્ટ ઇન અવર લેંગ્વેજ, અવર કલ્ચર, અવર આઈડેન્ટિટી, એસ્પેશિયલી ઇન દેટ યંગ માઇન્ડ. સો get them involved, tell them what the word means, what the saying means, which of course I will explain what the saying is. And before I give you the correct answer today for Shabd Kasoti, it's a very important community event announcement, especially if you reside in the Chatsworth or Durban area. Kyaahi pan Durban ma ho to tamara mate ni aa jaahirat cha, aasha karu jo aap sau pasand ene sambhalcho. If you need that pen and paper, do jot it down. It's a very simple one, but a very important one. So that's later, before I give you the correct answer for Shabd Kasoti. For now, let me get into the Shabd Kasoti. Remember, the Gujarati word is khali jagya, for a blank. And today, it's the last word of this incomplete Gujarati saying that I'm looking for. And the number, in order to send your message, please remember, only one message with all three important details in that one message. Of course, your answer, then your name and your location in that. Or tame je pan order ma moklo, but tamaro jawab, નામ અને લોકેશન મને જોઈશે તો જરૂર મોકલશો. હમણાં ગીત અને સંગીતની આ માળાનો જે સમય થયો છે શબ્દ કસોટીનો, એની શબ્દ કસોટી આપ સૌની સમક્ષ રજૂ કરું. ઇટ્સ ઓનલી અ થ્રી વર્ડ સેઇંગ, સો ધ લાસ્ટ વન ઇઝ ધ વન દેટ યુ નીડ ટુ ગેસ. ધ નંબર ટુ અર સ્ટુડિયો ફોર વોટ્સએપ ઇઝ 071-613-7803 પર તમારા જવાબ મને મોકલશો. પેટ કરાવે ખાલી જગ્યા, ધેટ્સ ધ સેઇંગ ટુડે. પેટ કરાવે ખાલી જગ્યા. દગો, ગુસ્સો, રસોઈ, વેઇટ. પેટ કરાવે ખાલી જગ્યા. ઇઝ ઇટ દગો? ઇઝ ઇટ ગુસ્સો? ઇઝ ઇટ રસોઈ? ઓર ઇઝ ઇટ વેઇટ? જે સાચો લાગે એ જવાબ મને લખીને મોકલશો. આપણું સિક્રેટ રહેશે જો તમારો સાચો જવાબ નહીં હોય તો, બટ ડેફિનેટલી સાચો હશે તો બધાની સામે હું અનાઉન્સ કરીશ. પેટ કરાવે ખાલી જગ્યા. ઇઝ ઇટ દગો? ઇઝ ઇટ ગુસ્સો? ઇઝ ઇટ રસોઈ? ઓર ઇઝ ઇટ વેઇટ? 071-613-7803 પર તમારો જવાબ લખીને મને મોકલશો. એ દરમિયાન આજના દિવસનું આવતું ગીત અને સાચો જવાબ આપું એની પહેલા એક અગત્યની અનાઉન્સમેન્ટ છે, એ જરૂર ધ્યાનમાં રાખશો. ઝીલન ઝીલવા ગયા.

0: ઝીલણ ઝીલવા ગયા તા, ગરબે ઘૂમવા ગયા તા, અને એ દરમિયાન આપ સૌની શબ્દ કસોટી ચાલતી હતી. અને જ્યારે મેં આ શબ્દ કસોટી આજની ચાલુ કરી, આપ સૌની સાથે શરૂ કરી, ત્યારે જ મેં કહ્યું હતું કે અગત્યની અનાઉન્સમેન્ટ છે. તો દેટ ઇટ ઇઝ એન અમેઝિંગ અમેઝિંગ વન સેલિબ્રેશન ઓફ 75 યર્સ, બેસિકલી યુ નો, ઓફ ધ શ્રી ચિન્મય મિશન ઇન સાઉથ આફ્રિકા. સો ઇટ્સ ધ ચિન્મય અમૃત મહોત્સવ વિચ ઇઝ 75 યર્સ, અ ગ્રેન્ડ એન્ડેવર ટુ સ્પ્રેડ ધ લેગસી ઓફ પૂજ્ય ગુરુદેવ એન્ડ ગ્લોરી ઓફ હનુમાન ચાલીસા ઇન સાઉથ આફ્રિકા, ફ્રોમ મેન ટુ હનુમાન. You know, 5th of July, 9:30 a.m. at the Chatsworth Stadium, a majestic gathering of 10,000 Hindus chanting Hanuman Chalisa. That's what is going to be happening. So do go ahead, be a part of this amazing, amazing event, and receive the energized sindoor of Bajrang Bali. તો આશા કરું છું જરૂર આપ સૌ જશો આ રવિવારે 9:30 Chatsworth Stadium માં. લગભગ જેમ કહ્યું એમ આશા છે કે 10,000 હિન્દુઓ સાથે આવશે અને હનુમાનજીની ચાલીસાનું બધા સાથે મળીને ગાશે, ઉજવશે. તો આશા કરું છું જરૂર એમાં ભાગ લેશો. હમણાં શબ્દ કસોટીના જેના સાચા જવાબ આવ્યા એના નામ આપ સૌની સમક્ષ રજૂ કરું છું. ત્યારબાદ હું આપ સૌની સમક્ષ ફરી પાછો હાજર થઈશ શબ્દ કસોટીનો સાચો જવાબ લઈને. પણ હમણાં જે લોકોના સાચા જવાબ આવ્યા, ઓફકોર્સ એ લોકોના જવાબ આપવાની, એમના નામ આપ સૌની સમક્ષ અનાઉન્સ કરું છું. સો વી હેવ રેખા ફ્રોમ રેઝવો હિલ્સ, ચાંદની ઇફિંગમ હાઇટ્સ થી, અંજના સોલંકી લનેજાથી, હિમેશ મોનિકા ગોવન રેઝવો હિલ્સ, આરુષ એન્ડ કયુષ ગોવન ઓલ્સો ફ્રોમ રેઝવો હિલ્સ, ઓલ ધ વે હરારે ઝિમ્બાબ્વેથી, પ્રભાબેન ધીરજલાલ પ્રભુ, માયા ટેલર લનેજાથી, ઇન્દિરા ઠાકરસી લોઈટકાથી. ત્યારબાદ આજનો સાચો જવાબ છે ગીતાબેન દેસાઈ લોઈટકાથી. કોઈકે મને સાચો જવાબ આપ્યો છે, પણ અનફોર્ચ્યુનેટલી ઘણા બધા મેસેજીસ છે એમાં. તમને ખાસ વિનંતી કરું છું, માત્ર એક જ મેસેજ મને કરશો, અધરવાઇઝ બીકમ્સ વેરી ડિફિકલ્ટ ટુ ગેટ ઇન ટુ ઈચ મેસેજ એન્ડ ઓપન અપ મલ્ટિપલ મેસેજીસ એન્ડ ચેટ્સ. ત્યારબાદ સાચો જવાબ આવે છે રાગેશ, બેગ યોર પાર્ડન, રાજેશ, કીર્તિ, માનસી, યશુ, મિશ્કા, ઓલ ફ્રોમ સેન્ચુરિયન. વી હેવ દિવ્યાબેન, બેગ યોર પાર્ડન, દિવ્યાનભાઈ ગોવન મલબાટનથી, એમનો સાચો જવાબ છે. ત્યારબાદ આજે મિસિસ મહાલે નો સાચો જવાબ આવ્યો છે. ત્યારબાદ સાચો જવાબ આવ્યો છે આજે ઘણા બધા લોકોને આજે જવાબ આવ્યા છે. આઈ હેવ ટુ સિફ્ટ આઉટ ધ વન્સ ધેટ હેવ ગોટ ઇટ. સાચો જવાબ આવ્યો છે પ્રીતિબેન અને યોગીભાઈ પંચાલનો પણ, તેઓ ડર્બનના નિવાસી છે. હંસાબેન અમન ઝીમટોતીથી સાચો જવાબ આપી રહ્યા છે. ત્યારબાદનો આજનો સાચો જવાબ છે રમોલા દેસાઈ ટોંગાથી, દક્ષા ઓગડીનથી, અમૃત દેસાઈ સેન્ટનથી, ભારતીબેન દેસાઈ મોર્નિંગ સાઇડ સેન્ટનથી સાચો જવાબ આપી રહ્યા છે, મોહિની કેસન યુટનેકથી, અજીત દેસાઈ અમશલાંગાથી. ત્યારબાદ સાચો જવાબ છે ઇઝિંગાથી, આશા પોપટનો. ત્યારબાદનો સાચો જવાબ આજનો છે, ઓ ઇટ્સ અ મલ્ટિપલ, યુ નો ઇટ ગોઝ અક્રોસ ઓલ ધ ફોર વર્ડ્સ રેઝ, સો વેરી ઇન્ટરેસ્ટિંગ ટુ સી દેટ. We have Chandravati Ghiwala from Amberfield Centurion who's got this one correct. Also, the correct answer coming from Kasturi. Ghana bada lokone hu bahu var vinanti karu chu ke matra ek j message moklo. But unfortunately, I think mane hu lage che ke koi mane barabar sambhli nathi rahyu. Tyar baad sacho jawab che Kush Palsania Cape Town thi, emno sacho jawab che. ત્યારબાદનો આજનો સાચો જવાબ છે મારી પાસે ઇન્દિરા દેસાઈ લુઈટકાથી, એમનો સાચો જવાબ છે. અને માણસ માત્ર ભૂલને પાત્ર, આ એક ગુજરાતી સેઈંગ છે, આજની નહીં, આજની શબ્દ કસોટીની અલગ છે. પણ તમે જો જ્યારે કહો કે યુ અગેન મેડ અ મિસ્ટેક, ઓફકોર્સ માણસ માત્ર ભૂલને પાત્ર. તો ત્યારબાદ મહેશ્રી ગોવન ફ્રોમ રેઝવો હિલ્સ હેઝ ગોટ ધીસ વન કરેક્ટ. જગદીશભાઈ ગોવન મલબાટન જોહાનસબર્ગથી સાચો જવાબ આપી રહ્યા છે. ઘણા લોકો આ કાર્યક્રમ દરમિયાન ઘણી બધી વસ્તુઓ અમારા લોટસના વોટ્સએપ પર, બહુ બધી વસ્તુ જે You know, the term that is used is called spam. So yeah, you should use your own discretion. This is a public platform. It's for the whole community, whether you should be doing that or not. તો એ પણ તમે જરા વિચારજો. ઘણા બધા ફોટોઝ, ઘણા બધા લિંક્સ, ઘણી બધી વસ્તુઓ તમે મોકલો, જરા એમાં ધ્યાન આપો, વિચાર આપો કે આ કરવું જોઈએ, જરૂરી છે કે યુ નો. So I leave that decision for you to understand. My mom all the way from Mumbai got this correct. And aap sau no khub khub khub dhanyavad ne aabhar. A nanakdi jaharat ni baad shabd kasoti no khulaso. And that's when the shabd kasoti will end as well. So you have about 30 seconds to still send in your answers.
1: Hi South Africa, I'm Michael Owen. If you appreciate world-class sport and a great occasion, the Hollywood Bets Durban July is the place to be. The theme for 2026 is Country Allure, which sees the rustic style of the countryside meet the cosmopolitan cool of the city. On Saturday the 4th of July, it all comes together at Hollywood Bets Greyville, Africa's greatest horse racing and social event. I'll see you there.
2: You are listening to Geek Mala.
0: લોટસ એફએમ ની ગીતમાળા છે અને સમય થયો છે આપ સૌને શબ્દ કસોટીનો સાચો જવાબ આપવાનો. તો ખૂબ ખૂબ ધન્યવાદ સૌથી પહેલા તો આપ સૌનો. આટલી મોટી સંખ્યામાં, યુ નો ધ નેમ્સ આર અનાઉન્સ, અ હોલ લોટ ઓફ ધેમ. You can add another 25% to that. That's how many people interacted. The whole idea of playing Shabd Kasoti is that, to get so many people involved into it. Aap sauno khub khub dhanyavad ne aabhar karu chu ane aavta guruvare jarur pacha ema bhag lesho. So let's get into the Shabd Kasoti. What was the question today? The incomplete Gujarati saying basically ke pet karave ખાલી જગ્યા. ખાલી જગ્યા મીન્સ બ્લેન્ક. પેટ ઇઝ સ્ટમક, કરાવે મેક્સ યુ ડુ બ્લેન્ક. વોટ વોટ ડઝ ઇટ મેક યુ ડુ? દગો, દેટ વોઝ ધ ફર્સ્ટ ઓપ્શન, વિચ મીન્સ બિટ્રેયલ ઓર ડિસેપ્શન. ગુસ્સો, એંગર, રસોઈ, કુકિંગ, વેઇટ, યુ નો હાર્ડવર્ક ઓર લેબર. સો બેસિકલી ધ કરેક્ટ આન્સર ઇઝ, ઓર ધ કરેક્ટ સેઇંગ આઈ વુડ સે ઇઝ, પેટ કરાવે વેટ. વોટ ડઝ દેટ મીન? કે પેટના પોષણ માટે બીજાની મજૂરી કરવી પડે. યુ નો પોષણ એટલે કે યુ નો ફોર નરિશમેન્ટ, ટુ ફિલ અપ યોર સ્ટમક ઓ ટુ ગેટ રીડ ઓફ યોર હંગર, યુ હેવ ટુ વર્ક ફોર સમબડી સમટાઈમ્સ. યુ નો દેટ્સ હાઉ લાઈફ વર્ક્સ. કે પેટ કરાવે વેટ, યુ હેવ ટુ ડુ મજૂરી, યુ હેવ ટુ ડુ હાર્ડવર્ક, યુ હેવ ટુ ડુ લેબર. આ આજની સાચી અધૂરી કહેવત હતી. આશા કરું છું આપ સૌને પસંદ આવી હશે, અને જો પસંદ આવી હોય, લોકો સાથે શેર કરવી હોય, ફરીથી સાંભળવી હોય, તો જરૂર જશો લોટસ એફએમના અમારા પોડકાસ્ટ સેક્શનમાં, અમારી વેબસાઇટ પર, અને એને આપ સાંભળી શકો છો. હમણાં આજના દિવસનું આવતું ગીત આપ સૌની સમક્ષ રજૂ કરું છું, ત્યારબાદ હું ફરી પાછો હાજર થઈશ. બટ ડોન્ટ ફોગેટ, બિફોર આઈ બ્રિંગ ધ કર્ટન્સ ડાઉન ઓન ધીસ એડિશન ઓફ ગીતમાળા, ધીસ ટુ અમેઝિંગ શાયરીઝ આઈ એમ સ્ટીલ ગોઈંગ ટુ બી શેરિંગ વિથ યુ. સો સ્ટે ટ્યુન. હમણાં આજના દિવસનું આવતું ગીત આપ સૌની સમક્ષ રજૂ કરું છું, જેના બોલ છે જીવનજી.

0: થોડી ઘણી એવી યાદોને તું સંભાળી લે, બેફિકર થઈને દુનિયાને તું જાણી લે. અહીં કોને પરવા, જાણે શું કોના મનમાં, નથી આ પંખી જાણતું ક્યારે ઉડવું એને, માટે જીવી લે જીવી લે, તું મન મૂકીને જીવી લે, થશે થવાનું જે હશે, થશે થવાનું જે હશે.
1: જીવી લે તું મન મૂકીને, જીવી લે અને જીવન જી, આ બંને એક ડબલ પ્લે હતું આપ સૌની સમક્ષ લોટસ એફએમ ની આ ગીતમાળા પર. આશા કરું છું આપ સૌને પસંદ આવ્યો હશે. વિથ દેટ જસ્ટ અ ક્વિક રિમાઇન્ડર, ન્યૂઝ કમિંગ અપ ઓન ટોપ ઓફ ધી અવર, દેટ્સ ઇન અબાઉટ 10 મિનિટ્સ ટાઈમ વેન આઈ બ્રિંગ ધ કર્ટન્સ ડાઉન, અનફોર્ચ્યુનેટલી. જી હા, on this edition of Geetmala. But before that, before all of this, just a quick couple of bills to play for you. And thereafter, I'll come and share some amazing Gujarati shayaris with you. So stay tuned. Don't

0: Go anywhere.
1: Hi, South Africa. It's Carol Shabalala, your First Lady of Sport. If you appreciate world-class sport and a great occasion, the Hollywood Bets Durban July is worth your attention. The theme for 2026 is Country Allure, which sees the rustic style of the countryside meet the cosmopolitan cool of the city. On Saturday, 4 July, it all comes together at Hollywood Bets Greyville, Africa's greatest horse racing and social event. I'll see you there.
0: લોરસ એફએમની અમારી ગુજરાતી ગીતમાળા પર એકવાર ફરીથી આપ સૌનું ખૂબ જ હાર્દિક સ્વાગત છે. જી હા, હું એક નામ ભૂલી ગયો હતો શબ્દ કસોટીમાં, એ તો માફી માંગુ છું. ભાવિશ અંધીના હરિલાલ ફ્રોમ ઈડનવેલ હેઝ ઓલ્સો ગોટ ધીસ વન કરેક્ટ. તો આજનું છેલ્લું ફીચર, એમનું નામ છે શાયરીઝ. ધ ટુ અમેઝિંગ શાયરીઝ, આઈ એબ્સોલ્યુટલી love these two when I actually was going through, you know, making preparations for this show today. To abe bahut sundar majani shayari mara hath ma avi chhe, etle maru evu manvu chhe, aasha karu chu ke aap sabne pan pasand aave. It goes something like this, ke maliye tyare nahi pan juda padiye tyare khabar pade ke sambandh ketlo sacho hato. મળીએ ત્યારે નહીં પણ જુદા પડીએ ત્યારે ખબર પડે કે સંબંધ કેટલો સાચો હતો. અને હિયર્સ ધ સેકન્ડ વન ફોર ધ ઇવનિંગ, કે સમય સમયની વાત છે, કાલે જે રંગ હતા એ આજે દાગ થઈ ગયા. સમય સમયની વાત છે, કાલે જે રંગ હતા એ આજે દાગ થઈ ગયા. એક વાર ફરીથી સાંભળજો, કે સમય સમયની વાત છે, કાલે જે રંગ હતા એ આજે દાગ થઈ ગયા. આશા કરું છું બંને આપ સૌને પસંદ આવ્યો હશે. જો પસંદ આવ્યો તો તમને ખબર છે શું કરવાનું. લોટસ એફએમની વેબસાઇટ પર જઈને અમારા પોડકાસ્ટ સેક્શનમાંથી ફરી એકવાર સાંભળી શકો છો, કે તમારા સ્નેહીજનો સાથે પણ જરૂર શેર કરી શકો છો. હું આપ સૌની રજા લઉં છું. આજે આવતા ગુરુવારે ફરી પાછો મળીશ આપ સૌને. ત્યાં સુધી મારા તરફથી આપ સૌને શુભરાત્રી, અને ફળની આશા કર્યા વગર કર્મ કરતા રહેશો. ખૂબ જ મોટી સંખ્યામાં જશો ચાચોદ સ્ટેડિયમમાં સન્ડે સવારે 9:30 વાગે. હનુમાન દાદાનું સાથે મળીને બધા નામ લેશે હનુમાન ચાલીસામાં. એક્સપેક્ટિંગ અબાઉટ 10,000 હિન્દુ પીપલ ટુગેધર દે ફોર ધીસ. હું રજા લઉં છું એકવાર ફરીથી. ન્યૂઝ કમિંગ અપ ઓન ટોપ ઓફ ધી અવર, દેટ્સ ગોઈંગ ટુ બી વિથ શોના, ફોલોડ બાય અવર ટોક શો બિટવીન 7 and 9, that's talk at 7. તો જરૂર જરૂર જરૂર એમાં ભાગ લેશો. ઇટ્સ ગોઈંગ ટુ બી એન અમેઝિંગ એન્ડ એન એન્ગેજિંગ વન as usual. So this is the Gujarati version of a very popular song, Khud Rang Dil Nu. Gujarati version che. Hu aasha karu jo aap sabne pasand aavshe.